કોઈ પ્યાર વાળા પ્રેમી અપને મન દે અંદર પ્યાર દા દીપ જલા કે પ્યારે ના જુડે ઇસ તરહ નદી દા પાણી આપણે પ્રીતમ નું મિલણ વાસ્તે તુરિયા જાંદે ઇસ દે અંદર આસ હૈ મિલાપ થી ઇસે તરહ જીવન આશાવાદી હૈ જીવે આશા મરે નિરા સાઈ દે પ્યાર એ ભી કિસે અગમી આસ વિચ બેઠા અમૃત વેળે જુડ્યા હૈ.

કોઈ સમય દે ભાત. ફકીર નું મહાપુરુષ નું સુરત આઈ ઉઠ્યા, મેરે વલ તક્યા, તે કુછ કહેણ લગા. ટીકે મેં બોલા ફકીર જાતા હું, ઈશ્વર ભલા કરે. બોલા ફકીર જાતા હું, ઈશ્વર ભલા કરે, ક્યોંકિ ફકીરો કા યહી ધર્મ હૈ સબ ગોદવા કરે. ફકીર ફકીર દા અર્થ કી? બાબા નંદસિંહજી મહારાજ આપણી પવિત્ર સ્નેહ તો ફકીર દા અર્થ કર દે. તિન લવજન ફફા કકાર આ રહા, તિન લવજન ફકીર બનન વાસ, ફિર તિના લવજા દા કોઈ ના કોઈ અર્થ. ફકીર કોણ હૈ? ફફા કહેના ફાકા આખો શ્રી વાહ. જે મિલ ગયા તા છક લે, જે નહીં મિલ્યા તો મેં શરાબ નહીં દે, જવે દેતા ખા. ફફા ફાકા એ કક્કા કી કહેતા હૈ કિનારા, દુનિયા તો કિનારા. તે રારા કહેતા રહેમ આખો શ્રી રહેમ. ઔખી કાર ફકીરા વાલી સૂલી તે ચડ બહેરા, ગલી ગલી દી પીછિયા મંગણી. હાજી હાજી કહેણા નહીં, કિસે નું મદિયા કહેણા, સબ નું ચંગિયા કહેણા. સાઈ લોકા એ ગુણ ફકીરા તે જીવદ્યા મર રહે. મેં તો તેનું કુછ નહીં કહેતા, પર જો કુછ તો બીજે ના ઓદા ફલ તેનું જરૂર મિલશે. સાઈ દા પ્યારા કહે કે ચલા ગયા. ફિર થોડે દિના દે બાદ હી મેનું કાટે પડ લગ ગયા આખો શ્રી. સંતન દુઃખ પાયે તે સુખ પાયે સાધન તે, સંતન સેતી મશ્કરી કુલ ડોબન કી તાર. 56 કરોડ યાદવ ગળે તે સણે કૃષ્ણ હોતા, એ સાચી તુસી જાણતી દરબાર સારી કી. સંતન સેતી મશ્કરી કુલ ડોબન કી રીત, ભગવાન સેવા કરે તે હુજતા કરે પલીત. કાટે પહેણી શરૂ હો ગયા, દિના દે અંદર હી સારા કારોબાર ઠપ હો ગયા. સારે શહેર વિચ સેઠ ગંગારામ ગંગારામ, કાટે પૈ ગયા, માયા ચલી ગઈ. હું સારે મેનું ગંગુ ગંગુ કહેતી આખો શ્રી વાહે. એ માયા દા ખેડ હૈ. પરસું પરસા પરસરા ઇતને તક કાટે પૈ ગયે, લેણે વાળે આ ગયે. જીસ કોઠી વિચ રહેતા સા ધક્કે માર કે મેનું બહાર કર દે. નિમાણા જ્યાં ગંગુ આપણે બચ્યા તે કારવાળી નું લે કે સોચ્યા કિધર જવા, જંગલ ચડે. જીસ શહેર વિચ રાજ કીતા હોવે, અજ મેરી એ દિશ કોલ કુછ ભી નહીં. એક દિન બીત્યા, દૂજા દિન, તીજા દિન, માસૂમ બચ્યા વાર વેખ કે મેનું તરસ આયા. પાપી મન ચાલ શહેર વિચ કોઈ મહેનત મજૂરી કર, એના બચ્યા નું કુછ ખાણ વાસ્તે લ્યા કે કરતૂતા તેરિયા હન માલદાએ પર ભુગતે. શહેર વિચ આ ગયા તો એ જાંદા સા અગે હલવાઈ દી દુકાન, કિસે ને મસ્યાઈ લે કે ખાધી તે દોના સુટ દિતા. મેં દૂરું તકિયા, દો બચિયા ને આકે દોને નું પકડ લે. એ કહેતા એ જો કુછ લગા મેં ખાણા, દૂજા કહેતા મેં ખાણા, ઓ કહેતા તીર દિન હો ગયે મેનું કુછ ભી મિલ્યા, મેં દે જો કુછ હૈ ખાણા. દૂજા કહેતા મેનું ભી તીર દિન હો ગયે. બચિયા દી હાલત નું તકે, ઉના દી અવાજ નું સુણી મેરા દિલ કંબ ગયા. મેનું આપણી બચ્ચે યાદ આયે. અરજી કી પૂછને હો? જિસ વેલે મેં નેડે આયા, કી આકે તકિયા, મેરી બચ્ચે સન આખો શ્રી વાહે. છતી પ્રાર્થ ખાણ વાળે દી અજ એ હાલ સોચ્યા મન, એ જિંદગી નાળો મર જાણ. હાર કે નદી તે પહોંચે, છાળ માર કે મરના ચાહુંદા સા, પર મરના બડા કઠન. દૂરું ભજ કે એક વેરી આયા, નદી તે ખડો ગયા દૂજી વેરી, ફિર હું ત્રીજી વેરી તૈયા કરકે આયા સા કે છાળ માર કે મર જાણા હે. પર અચાનક ઈ તોડે સોહણે હાથ ને મેરી બાહ ફળ લઈ, તો મેનું છાડ દો, મેનું

પ્યારી સાસ સંગત, એ બક્ષી રૂપણસિંહ કોઈ પ્યાર વાળા ગુરસિખ જમૃતે ગુરવાણી પડતા ગુરુ ગુરુ જપતા ત્યારે આ ગંગારામમાં એ સ્ત્રા ના મર, એ મરના કોઈ જાયજ નહીં. કબીરજીને લિખે મો મરને કા ચાહો, મરું તો હકે દ્વાર, સેવા કર દેશ તે કૌ વાસ્તે કુરબાની દે, હો મરનો પરવાન. પર ગંગારામ માયા વાસ્તે તું મરદે, તું મેરે નાલ ચલ જી, મેનું કિથે લે જાઓગે, મેરી તો કોઈ થા નહીં. ગુરસિખ ને કહ્યા મેં તેનું આપણે ગુરુ કોણ લે છે, ગુરુ તોડા ગુરુ કોણ હૈ? સિખ ને કહ્યા નિમાણિયા દા માણ મેરા ગુરુ, નિતાણિયા દા તાણ મેરા ગુરુ, ન્યાસરિયા દા આસરા ગુરુ, નેવટિયા દી ઓટ મેરા ગુરુ. ગંગારામ હેરાન હો, નિમાણિયા દા માણ તોડા ગુરુ? હા. કહેણ લગા મેં નહીં મનતા. ક્યું? ગંગારામ કહેણ લગા મેરે વર્ગા ભી કોઈ નિમાણા હૈ? જે મેનું માણ નહીં મિલ્યા તો મેરે વાસ્તે કદા તોડા ગુરુ? લેકિન એ ક્યાં તઈ હું તો તેનું કહી નાલ મેરે ગુરુ, તોડે ગુરુ દા નામ કી હૈ? સિખ ને પ્યાર નાલ કહ્યા ગંગારામ માં તીજા ગુરુ નાનક ધન ગુરુ અમરદાસ પાછી. તુસી ભી આખો ધન ગુરુ અમરદાસ પાછી. ગુરુ કોલ છે જિથો સારિયા દાતા મે દોવે તુર પે પહોંચ ગયા કિથે? શ્રી ગોવિંદવાલ સાહેબ, શ્રી ગોવિંદવાલ સાહેબ જી કા ધ્યાન ધરકે પ્યારી સાધ સંગત બોલો સતરામ. બીજે પાતશાહ દા દરબાર સજે, સંગતા જુડિયા, કીર્તન હો રહે હૈ, ગંગારામ ને દર્શન કીતે ને તન મન થઈ. ઓક પે સિખ ને કહે ગંગારામ જાગદી જ્યોત મેરા ગુરુ હૈ, અંતરગામી હૈ, પણ તેનું માયા ચાહીદી હૈ ને? એથે બાઉલી સાહેબ ની સેવા હો રહી, દો તરહ ની સેવા એથે હૈ, એક નિષ્કામ તે એક સાકામ. સાકામ સેવા કિસે કામના નાલ કીતી જાય, જેડે એથે કરદે હન ઉનાનું અઠિયાની રોજ મિલદી, તે દોવેલે દા પ્રસાદા લંગર, તે કહીએ અસી ની પ્યાર વાળે ગુરમુખ હન જેડે નિષ્કામ સેવા કરે. હું તેરી મરજી, ચાહે સાકામ સેવા કર ચાહે નિષ્કામ સેવા, કિસે કામના ના પૂરી હો જતી. પર જિના ને નિષ્કામ સેવા કીતી હૈ ઉનોનું કી મિલદે હૈ? યારી સાધ સંગત, સાકામ સેવા ભી કદે જાયા નહીં જતી. જો ગુરમુખ તન મન ધન નાલ ગુરુ કર દી સે, ગુસાઈ તુલસીદાસ જી ને લિખ્યા હૈ ના, તુલસી દેર ના કીજીએ, ભજીએ નામ સુજાય, લોક મજૂરી દેત હૈ ક્યો રાખે ભગવાન. કિસે બંદે દા કામ કરીએ ભી મજૂરી દે, તે રબ કિવે રખ લે, ભગવાન કિવે રખેગા? પાણી જી લિખે જાકે સિમરન સબ કી જપાઈએ, તો બિરથી કિસે દી. જેડા ગુરમુખ એક કદમ ભી ગુરુ વાલ રખદા હૈ ઓદા ફર ભી જરૂર મિલ જાય. બાબા જી તો વચન કરદે સન, જે ગુરુ ને પ્યાર દા ફુરના ઈ બના લઈએ ને, ઓદી ભી ઓદે બદલ ભી બખ્શી બખ્શી. ગંગારામ ને તેરી મરજી, કેડી સેવા કરના ચાહ? સોચન લાગ ગયા અઠિયાની રોજ વાળી સેવા કર, પર જેને લખા ગિણે ઉનોને વાસ્તે અઠાની ચીજ ચીજ. ખ્યાલ આયા ચલો મના નિષ્કામ સેવા કર, સીધા લંગર ચ આ ગયા. ગંગારામ લાહોર દે રહેણ વાળા હૈ શેઠ, આજ તન ગુરુ અમરદાસ પાતશાહ દે લંગર જૂઠે પાડે પે અમારી સેવા કર દે. એક મહિના બીત ગયા, દો મહિને, તીન મહિને, પર કદે ભી સદગુરુ સચે પાતશાહ જી ને આકે નહીં પૂછ્યું, તું કોણ હૈ, કી સેવા કરદા હૈ, કિસ વાસ્તે કર? પર ગંગારામ મન નું સમજાવતા, મને ગુરુ અંતરજામી, તું લગા રહ, જે ગુરુ કરની સેવા મિલી હૈ તો કરી. ગંગારામ નાળે જૂઠે ભાંડે માંડા રહેતા હૈ, નાળે ફરતા રહે.

પહેરી શકાશો. ધન ગુરુ નાની પાતશાહજીની ખીરી ફુલવાડી સર્વતમાય પાઈ આપ ધન હો દૂર લેણે તો ચાલ કે હંસ ઉડારી અમાર કે સત્સંગ રૂપી માન સરોવર જુડકે આજ તો દાત સુખી ભી પ્રાપ્ત કીતી હૈ જો તીજે ગુરુ નાનક ને ગંગારામ નું બખ્શી હૈ તો આવો ઇસ દાંત નું સંભાળીએ માલક દિયા દાંતા પ્રાપ્ત કરકે તે શ્વાસ શ્વાસ જપીએ સતનામ બાણી નાલ જુડીએ સદગુરુ ને શુકરાને ભી જુડીએ એદા ફલ જીવન સફલા ફિર સાડા એ લોક સુખીએ લોક સુરેલે નાને ખાયપણ આપણે મેલે. બાબાજી ને બખ્શીશ ગુરમુખ પરિવાર તે કીતી મહાન જગ આરંભ બાણી દે સોમે ચાલ રહે હૈ અમૃત કીર્તન દે પહોંચ રહે.